કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ થી ઇસી તરહ જીવન આશાવાદી હૈ જીવે આશા નરે નિરા સાઈ દે પ્યાર એ ભી કિસે અગમી આસ વિચ બેઠા અમૃત વેળે જુડ્યા